0: Disha Supreme Extra Long Grain Basmati Rice. Indulge with Disha. Available at all independent stores nationwide.
1: We're finally going home for the wedding.
2: I know. I can't wait to see everyone. The whole family will be there.
1: Flights booked, outfits packed. But what about our phones? We'll need them for directions, WhatsApp, photos, and keeping everyone updated.
2: That's why I'm using Simzy. Data in 220 plus destinations with 4G and 5G where available.
1: And we keep our number for WhatsApp and bank OTPs?
2: Exactly. Flat rate, no bill shock, and ready in just 3 minutes.
1: Perfect. Now, where's my wedding outfit?
3: Save an extra 10% with code ROMFREE10. Simzy, powered by Leica Mobile. Check if your phone works at simzy.com. Terms apply.
4: લંડન હાલો ગરબે ગુમવા શ્રી 27 ગામ પાટીદાર સમાજ યુરોપ સાથે માણો નવરાત્રી ભારતના લાઇવ બેન્ડ સાથે 10-20 ઓક્ટોબર સાંજે 7:30 થી એટ 27 પાટીદાર સેન્ટર વેમ્બલી એડલ્ટ ટિકિટ્સ 10 પાઉન્ડ 16-17 અને 18 ઓક્ટોબરે 15 પાઉન્ડ 5-10 વર્ષના બાળકોને 5 પાઉન્ડ અંડર 5 ફ્રી 11 રાતનો સીઝન પાસ 100 પાઉન્ડ રેડિયો પાર્ટનર લાઇકા રેડિયો નેટવર્ક 27 ગામ પાટીદાર સમાજના ગરબા એટલે બેસ્ટ બેસ્ટ
5: આ નવરાત્રી માં કૃપા ફાઉન્ડેશન સાથે ગરબે ઘૂમવા તૈયાર થઈ જાઓ
1: 10-19 ઓક્ટોબર દરરોજ સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી ગરબા અને દાંડિયાની રમઝટ ભારત થી પધારેલા કલાકારો સાથે
5: ટિકિટ્સ મંડે ટુ થર્સડે એન્ટ્રી 5 પાઉન્ડ ફ્રાઈડે ટુ સન્ડે 7 પાઉન્ડ વેન્યુ માં કૃપા ફાઉન્ડેશન હોલ ફર્સ્ટ ફ્લોર યુનિટ 2 10 સ્ટોનફિલ્ડ વે સાઉથ રાઇસલિપ HA40JS
1: બુકિંગ માટે કોલ કરો રશ્મિ શાહ 0772-287-509
5: હાલો ગરબે રમવા
6: Dubai is an opportunity, so now be part of it. Create wealth with a small investment every month. Danny Properties Dubai has something for everyone.
7: 11, 11.
0: Danu Properties is delivering 11 projects in just 11 months.
8: Dubai is the place. 11,
0: 11. Call the Danu Properties London office today on 02-03-963-5757 and book your meeting.
7: Danu 11, 11. Danu Properties.
9: From breathtaking wedding jewelry to the finest diamond rings, do come in and see us at Minar Jewelers to create the perfect symbol of your love story. Minar Jewelers, the diamond specialists. Call 020-8767-2142.
10: Khakra crunch, bhakri munch, chikki sweet, papad beet, pickles heat. Ye hai Jaimin Foods ka vibe check.
11: Add desi tadka to your routine with Jaimin Food ke variety of snacks. Khakra, namkeen, papad, pickles, chikki, pot meals and much more.
10: Jaimin Foods Desi Cravings available at nearest ethnic grocery stores.
0: Discover the magic of Switzerland with Mantra Holidays Scenic Swiss Tour from the stunning Swiss Alps to Interlaken, Lucerne, Mount Titlis and more. And this October half term, we've got our lowest price of the year. Call 0203-773-633 or visit mantraholidays.co.uk.
12: Like a Goon, officially London's number one Asian retro music station. Available in Greater London on 10:35 AM, DAB Digital Radio, Alexa and likeagoon.com.
13: Feel Good Track, brought to you by Dairy Valley.
0: Soft and tender, like grandma's warm hug, Dairy Valley Paneer is made with natural ingredients and zero preservatives. Visit dairyvalley.net.